0: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂપિયો વાણી જોડાયે સાગે આજ જયપુર પધાર્યા. આમેર મહેલ રાજલેબ ચોકમાં વારો રાજસ્થાની અંદાજમાં સ્વાગત કરી છો. મારા સ્વાગતમાં લોક કલાકાર ઘુમર કાલબેલિયા અર કચ્છી ઘોડી રા નાચ પેશ કીના. મને આમેર રાશીશ મહેલ ગણેશ બોલ દીવાન એ આમ દીવાન એ ખાસ સુખ નિવાસ અર માવઠા ઝીલ રા બારામાં જાણકારી તીરી છી. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજ રાજસ્થાનમાં 10,000 કિલોમીટર ઉંબત્તા લંબા નેશનલ હાઈવે રા હાલાત રો જાયઝો લીનો. વે ટીકાઉ અર કુશલ હાઈવે બનાવણ સારું ટેમસર પરિયોજના બનાવણ કરડા ગુણવત્તા માનકાની પાલના કરણ અર ઉન્નત પ્રૌદ્યોગિકી રા એકારા મહત્વ માથે જોર દીનો. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રો બીકાનેર રા દો દિન રા દોરા સારું આજ રાત નાલ હવાઈ અડ્ડા પૂગણ રો કાર્યક્રમ હૈ. શ્રી શાહ કાલ સાચુ સીમા ચોકી માથે રાખ્યા જવાન વાળા પ્રહરી સંમેલનમાં સામેલ થયેલા. એ દોરાન વે મહિલા બેરકા રોએ ઉદઘાટન કરેલા. એ પાછળ ગૃહમંત્રી બીએસએફ સેક્ટર મુખ્યાલયમાં અહેલકારા સાગે સરહદી હલકાની હિફાજત અર વિકાસ બારામાં મીટિંગ કરેલા. મારો બીએસએફ રા જવાના સાગે વાતચીત રો કાર્યક્રમ હૈ. ગૃહમંત્રી રા પ્રસ્તાવિત દોરા ને ધ્યાન રાખતા થકા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અબુ થોડી દેર પછે બીકાનેર પૂગ રહ્યા હૈ. એનું પહેલી મુખ્ય સચિવ વી શ્રીનિવાસ બીકાનેર પૂગ અર ગૃહમંત્રી રા દોરા રી તૈયારીયા રો જાયઝો લીનો. રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન રી ઓન ડિમાન્ડ પરીક્ષા પ્રણાલી રા તેત રાજ્યમાં પરીક્ષા કેન્દ્ર રી તાદાદ વધાઈ છી હૈ. સંસ્થાન રા ક્ષેત્રીય કાર્યાલય જયપુર રા મુજબ બુંદી અર સીકર માં દો નુઆ ઓન ડિમાન્ડ એક્ઝામિનેશન સેન્ટર ખોલી છ્યા હૈ. રાજ્યમાં ફિલહાલ જયપુર કોટા બીકાનેર અર ઉદયપુર માં ઓન ડિમાન્ડ પરીક્ષા કેન્દ્ર હૈ. રબે મોસમ પ્રદેશ રા ઘણખર હલકા માં આજ લૂ બાજી. નોતપારી શરૂઆત રા પહેલા દિનની કુછ જિલ્લામાં દિન રી બગત પારો 45 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર ગયો. જેસલમેર બાડમેર અર બાલોતરા સમેત સરહદરા કઈ જિલ્લા અર રાજ્યરા ઉગણી હલકામાં લૂ રે કારણ દોપહેરાની બગત બાજારામાં અર સડકા માથે આવાજાહી કમ રહી. માણા બાડમેર ખબરનવીસ બતાયો કે તેજ તાવડા રે કારણ મિનખાન સાગે જિનાવરા અર પરિંદા નઈ ઘણી પરેશાની વહે રહી હૈ.
1: જિલ્લે મેં પ્રચંડ ગરમી કા દોર જારી હૈ. चिलचिलाती धूप के चलते लोग बेहाल हैं. तन झुलसाने वाली लू के थपेड़ों के कारण सड़कें और बाजार सुनसान हैं. धूप में काम करने वाले लोगों और अंतर्राष्ट्रीय सरहद पर मुस्तैद बीएसएफ के जवानों को भीषण गर्मी के कारण भारी परेशानी हो रही है. गर्मी से बचाव के लिए लोग ठंडे पेय पदार्थों का सेवन करने समेत कई जतन कर रहे हैं. विभिन्न सामाजिक संगठनों की ओर से पक्षियों के लिए परिंडे लगाए जा रहे हैं. इस बीच लू और तापघात के मरीजों की संख्या में बढ़ोतरी हो रही है. जसवंत सिंह रूडी आकाशवाणी समाचार बाड़मेर.
0: मौसम केंद्र जयपुर रे मुजब राज्य में आवता 4-5 दिन लू रा थपेड़ा लागता रहेला. काल जैसलमेर और बालोतरा माए लू रो ऑरेंज अलर्ट जारी करी चियो है जबकि 18 जिला सारू येलो अलर्ट जारी करी चियो है. मौसम विभाग रे मुजब ई महीना रा आखिर माए कठे कठे आंधी चालन सागे छाटो छिड़को फेवन रा आसार है. इ बीचे स्वास्थ्य रा जानकार जनताओं तेज तावड़ा माए नी जावन पूरो पानी पीवन अर बच्चा अर बुजुर्गा रो खास ध्यान रखन री राय दीनी है. राष्ट्रीय आयुर्वेद संस्थान जयपुर रा डॉक्टर राकेश नागर आकाशवाणी ने बतायो कि जोरदार गर्मी रे दौरान शरीर माए पानी री पूर्ति रो खास ध्यान रखनु चाहिए.
2: गर्मी में धूप में कम से कम निकला जाए. जो भी जरूरी काम है सुबह के समय और शाम के समय संपन्न किए जाएं. इस तरह के मौसम में देखेंगे कि आम का पन्ना कैरी का पन्ना ORS की तरह से डिहाइड्रेशन का काम करता है. इसके अलावा पुदीने का शरबत धनिया की चटनी जो काम में लिया जाता है ये जो इलेक्ट्रोलाइट है उसको बैलेंस करता है. तो जैसे गुलाब का शरबत है और खस का शरबत है इसका नियमित रूप से सेवन हम लोग कर सकते हैं जिससे कि डिहाइड्रेशन नहीं हो.
0: રેલવે ગરમી રી છુટ્ટિયા માય મુસાફિરા રા સુબિતા સારું ગુજરાત રા ભાવનગર ટર્મિનસ અર દિલ્હી રી શકુર બસ્તી બીચે હર સપ્તાહ ખાસ ગાડી ચલાવન રો ફેસલો કિનો હૈ. ઉત્તર પશ્ચિમ રેલવે રા મુખ્ય જનસંપર્ક અધિકારી અમિત સુદર્શન આ જાણકારી દીની. वे बतायो के आगाडी 29 मई 27 जून